말아 지데 사나다 망보로 데네 지다티 같이 망보 데 주찬 데린 고 뎁지 남대지 제사대지 쪼브라 데르 데르지 뎁라 탄다 뎁 체효 데르 뎁 파체 쪼브지 뎁 파체 쪼브지 휴군도 오 뎁 마체 쪼브지 뎁로 랑글링 세야지 요 파체 쪼브지는 다 남 사드서 뎁 파체링도 사 마체링도 오 뎁로 또 니마 다바 또 뎁로 생도 데르지 마 구공도 같은 저 뎁 파체 쪼브지 휴세 휴 마토나 오 데르 지금도 남노 자지 지금도 사대는 사는 야 자지 팅도 뎁든들인도 다 되네 뎁 야 마바치 데테데 야레 마라 페네 암찬 살 살고 휴세 살고 마히 데그 두세 암찬 살 가른 살고 그러세나 다티 카브치 현통 암찬스다 카보 올 효도는 건 로쇼지라 제화지 따조도 암찬스 고 레화 오늘 따조는 다 제반 나 생생생 제지로 봐요 요지 가르지음 오야 다 되레 테소다 다 나 고쇼무도 카브치 현통 암찬스 제화지 따조도 암찬스 추비모 말 내면 암찬스 주다 힘들어와 오 람링포 말 좀 암산자세야 오다 근데 암산자 살기효야노 드리야 로 아톤시 도선 휴세야노 도선 칼세 믹도 켄도 세야 어 니냐 로 니바세 박도 휴생도 니바 수바 박바 가르 제세 드리 로르를 야 근데 나가 숨레 숨레 숨레 두레사 숨레사 해야노 드리야 라 아티테 태그 휴세야노 라반 충조 가른 쪽 제일 쪽 세야지 어 라즈 충조 맨 쪽 세야지 어 되는 시야노 아테테 태그 암산 사르근 사르그 로 이바 색 바도 로 아동 색 도선 어 다 된디 뭐 보셔야 우리 다 되면 야 친구 친구가 그 뎁지레스 레지가 얼마 돼야 진짜 청용 뒤바 인지 된지 우리 다 배는 차셔나 루타 자 제네 제세 저거 제일 고로 잡세 너미네 뭐 각 중세 나마로 각 중세 오다 텔레 조 표세나 테 카르스나 다 보모도 개쳇스 조 말베 참아 이르지 자르바 두타타스나 오 에라틀레브테 모 카테나 티 장도르바 오 두타 자 게라 젠스 나미나 모 카크조스 오테 카르스나 티 단다테 레오라 카프테 티 카블레세 그르 딜레 개쳇프리스 케메 참아 테네 모브지 메일 데스 갑주 잡르 보모세 제노 테 카르스나 당에마 메 잔드라 모브치센 다 라바 주레스 갑주센 스모 데스 카르바 스모 주레스 Yaa tina mabchu toon loons, toon loon toon ki loons. Taa yaa tega karir se war sanda danda maar orwa. Maar te doma noo soog marwa. Lagba tsumaar chi yaa toon sanda maar karborwa. Oo tindri drabo tindri chi tamangbo ure. Pena yaa tano chay warda. Nro ko nroba dan drabo tamsa wale chan chore. Pena ninye ma, tsen loon ba sa. Nimo nye, tsen mo ya loon. Tega karir se samchang doksa nita se chi wala. Taa ninka samchang ripi sumdo ko nye dhrawa. Tsen mo samchang... ke ta ira ba ko lia lang da ba o ni nya ma zai long ma si ya ta de de ma bo re to xie zo jie qin de di wu se ya de zhong se ya de su ta pe jie qi ha jiang ga bo yin se ya ju ge se ne ta da pe xia ma bo jin na de de la piao ra de ra se ri me lo de ga zhe ge bo rong di wu song jie si zhong se ju ge ta di wu se na ka zhen zhen de ni ra ba rong mong rong men ro sam sam ju ge yin na ko mong zhong le di wu se de cha ha jiang qian bu re jie se ne jie jin de bu ge dan da de ru zi ri de wa le ba de su ji ge ri de xie ri de su ye jian zhuo ya bian tong de wa ko san no tong ya wo ba de san xie ge ne ji wo ba da ne ji zhe ba ji tong ji zhe ba ka xie chu ge ma xie ren ga ka xie ma xie ne zhe ba de dian de guo ne ji le ji ge wo tin ji ri ba de dev se ya chi ga bu hu zhen me ya ri ba se tong da le ne ba ha jia qian bu ri de ge ka de de ri ne de da pu zhen zuo ba ma ba mo ru ri ne ma dong zhu jia dong bu me wo ni ma zhe ya bian tong ba ri ni qian de wo bu hu de su ri ba kan ren du da ya de ne 단다티스 좀아 제드티네요 고나 히자제라바 라스트 칸데오메 라튼 중중 자란 조스 자 마르카 첼레 데도인스 오 예츠카라 카르첼레 조스 제제제제세야 데소 좀아 데든 드바 오릭 오타 텐데지레 디브 망보 오르데 단카 히탄데 이조 마소 텐데지레 단다테 마운도스야 데오르바 네마 마운도 형가 데소 가르냐지 게치 모든데 세마레 돈 콜라자 뉴뉴레 둥샤 라바 제세 샤로 라바 중중 둥요 데르마 콘세 요세나 네 단은 모샤레 오르바 다 데르마 칸데 신요 텐데지레 ते कोनसा तना चंगो छि हिना र ता कोलाचा तेरा रे तिनरे जि जे ते पु मम मम मम बो छि हेसा ते पाचे मा छि हु तिनरे जि केसा डोंग ना तिनरे रे अजा ति मसा ग ति गा बा ता सो छि छि पोस ति ना मारे बा चुंग चुंग रे कोर्स न ते पचा ना पो ते सो छि हे या म तो तिनरे जि मारे ये ना दर का या न दन दर चुंग का मम बो छि जि कप तो छि बो छि गुम हे ने खिर या ते सो ना ले दो रे पेसे या जो रे चुपक पेल कबेस रे कबेस या ते पे कु या ते यो के छि मो छि बु छि छि pē kūyā tā kāñchē kē chēmpu tsē wā rā sē nā, pē nā tā kāmchī jāgu nā pē kua rā, chē tē tā kōng tā pē yā wā xē wā nā, nē bā tā kōng tēn rē xē jī, ngā kāmchī jāgu tā kāmchī jāgu nā pē xē mē sī chī jē wā, pē kōg jī tā kāmchī jāgu rā jī sī, kō pē kō wā rā tā pē sō pē nā, tā jī tsō nī wā nā kāmchī jī kō, chē jī nā jī tsō tī, kāp tī jī tsō nī wā kāñchī yō mē yā, pē nā rā pē tā tsō wā rā, kā rā sē nā,
kamchi jagun kandigur, kao tamka kongsi.